0: કૃષ્ણ પરના ભક્તના પ્રસંગમાં એની ગ્રુપમાં આયરન કેલ્શિયમ આયર્ન ડાઈન સ્વસ્થતાય સુરક્ષિત પરિવાર
1: રેડિયો ગ્રુપ દ્વારા જનહિત મજાની શાંતિ.